0: રોજ સજ સંવર આવે, જડી બાતા શું બીને છેડતા. બો મૂળ કર કેમ તો બુડિયો થે સાવળ રહી જાઉં, ટાબરને ના બિગાડું. પણ મારે દેખણા મેં કદી ઉણશું વાત નહીં કરી, પણ મેં જાબક ટાબરપણે માથે આ ઉતરતા. કાલ થું આવ્યો કોની તો આ આખે ડબ્બે મેં થને શોધતી ફિરઈ. જકે દિન બા નહીં આવતી તો મેં પૂછતા, ભાભી કીકર કોની આઈ આજ? પણ લારલે એક મહિને શું, છુટ્ટી ટાળ મેં રોજ જાઉં. ભાભી મતલબ બાઈ રોજ આવે, પણ બો કોની આવે. કાંઈ ઠા કઠે ગયો, કુણ લે ગયો. એક દિન સુબે મારે સાગે ગયો, પણ આથણ પાછો કોની બાવડ્યો. અગલે દિની કોઈ ફોન મેસેજ કોની આવ્યો. દોપારા ઉણરે છોટે ભાઈરો ફોન આવ્યો, અંકલજી હેપીરો કોઈ સમાચાર હે કાંઈ આપખને? બો કાલે દિનુગે શું લાપતા હે? ઉણરે ઘરવાળા રાત દિન સોદર થાક ગયા, પણ કી ઠા કોની પડ્યો. આજ મેં હિંમત કર ઉણકાની તકાયો, બા સદાદાઈ સજી સવરી હી, અર આંખ્યા મીચર ઇયરફોન શું મ્યુઝિક સુણન મેં મગન હી. મારે કાળજે એક હૂક ઉઠી, કાંઈ ઉડીકરી કોઈ તીજી આંખી હોય.
1: અભી આપને સુની રાજસ્થાની કહાની તીજી આંખ. કહાનીકાર થે શ્રી મદન ગોપાલ લડ્ઢા. આકાશવાણી બિકાનેર કા યે ઢોલા મારુ ચેનલ હૈ ઓર આપ સુન રહે હૈ કાર્યક્રમ સૌરભ. લીજીએ સુનિયે દેશભક્ત ગીત.

0: શ્રી નાયબસિંહ સૈની સાથે મીટિંગ પછે આ જાણકારી દીની. શ્રી શર્મા કહ્યું કે યમુના નદીનું પાણી પાઇપ લેન ઝરિયે રાજસ્થાન લાવણ રીમિયાદ તે કરતી રીચી હૈ.
1: किसाऊ के पानी को लेकर के सहमति बनाने का सभी राज्यों में किस तरह से बन सकती है उसके लिए बातचीत हुई है. एक हरियाणा राजस्थान का यमुना का पानी उसकी पाइपलाइन उसके लिए गाइडलाइन तय की है कि जल्दी से जल्दी वो कैसे हो उसके लिए समय तय हुआ है. एक हरियाणा और राजस्थान का RRTS का मामला था उसमें सहमति बनी है कि वो हमारे राजस्थान तक दिल्ली हरियाणा और राजस्थान तक वो पहुंचे. इन सारे विषयों को लेकर के चर्चा हुई है.
0: મીટિંગ પાછે હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની બતાવ્યો કે કિસાઉ બાંધ બણ જાવણો હરિયાણા રાજસ્થાન અને દિલ્હીમાં પાણીની સમસ્યા હંમેશા સારું ખત્મ ભજાવેલા. રાજ્ય સરકાર એક જિલ્લા એક ઉત્પાદ નીતિરા તેત 5 જિલ્લા સારું 18 કરોડ રૂપિયા વત્તા ખર્ચવાળી પરિયોજનામાં મંજૂર કિની હૈ. મુખ્ય સચિવ વી શ્રીનિવાસરી સદારતમાં રાખીજી મીટિંગમાં દોસા ચૂરુ ડીડવાના કુચામન ફલોદી અરબાલોત્રા માય આ કામા સારું 10 કરોડ 76 લાખ રૂપિયા જારી કરી છ્યા. એને તેત દોસા અર ડીડવાના કુચામન માય ભાટા ઉદ્યોગ, ચૂરુ માય લકડીઓ બણ્યા સામાન, ફલોદી માય સોનામુખી ભંડારણ, અરબાલોત્રા માય ટેક્સટાઇલ ડિજિટલ પ્રિન્ટિંગ સારું નુઆ સેન્ટર અર લેબ ખોલ્યા ચાવેલા. રાજ્યમાં કાનૂન વ્યવસ્થા મજબૂત બનાવણ અર અપરાધિયા માથે કાબૂ કરણ સારું પોલીસ મુખ્યાલય રેઓરું 2 દિનરો નાકાબંધી અભિયાન ચલાઈ છ્યો. અભિયાન રા તેત 727 ઠોણા ગાડિયાની જાંચ કરી છી. અતિરિક્ત મહાનિદેશક વી કે સિંઘ બતાવ્યો કે જાંચ રા દૌરાન 7000 બત્તા ચાલાન કરી છ્યા. પ્રદેશમાં ડિજિટલ જનગણના 2027 રે બારામાં જાગરૂકતા અભિયાન ચલાવ્યો જા રહ્યો હૈ. ભીલવાડા જિલ્લામાં આઈ કલેક્ટર SP સાંસદ અર વિધાયક ખુદ ડિજિટલ જનગણના કિની. શહેરમાં ન્યારી ન્યારી ઠોણા હમારી જનગણના હમારા અધિકાર સરીખા નારાવાળા પોસ્ટર લગાર લોગાને ઇણું જુડબારી સીખ દી જા રહી હૈ. ઝુંઝુનુમાં આઈ આજ પ્રગણકા સારું ખાસ શિબિર લગાઈ ચ્યા. અરબ મોસમ પ્રદેશ રા ઉત્તરાધ આતુણી અર ઉગણી હલકામાં જોરદાર ગરમી પડ રહી હૈ. મોસમ વિભાગ રે મુજબ આજ ફલોદી સબું ગરમ રહ્યો, જઠે પારો 46.8 ડિગ્રી સેલ્સિયસ દર્જ કરી છ્યો. જેસલમેરમાં દિનરી વગત તાપમાન 46.1 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ કરી છ્યો. બાડમેર બીકાનેર અર ચિત્તોડગઢમાં પારો 45 ડિગ્રી સેલ્સિયસને પાર કર ગયો. જેસલમેર બાડમેર બાલોત્રા અર બીકાનેરમાં લૂરા હાલાત રહ્યા. રાજધાની જયપુરમાં લૂ સરીખા હાલાત વિચે કઈ ઠોણા પ્રશાસન સડકા માથે પાણીનો છિડકાવ કરવાયો. મોસમ વિજ્ઞાન કેન્દ્ર જયપુર પાકિસ્તાનનું લાગોળી સરહદ કરને રહ હલકામાં કાલે જબરદસ્ત લૂ બાજણ સારું ચેતાયો હૈ. ઈસાગે કઈ જિલ્લા સારું ઓરેન્જ અર યલો અલર્ટ જારી કરી છ્યો હૈ. એ વિચે રાજ્યરા ઉત્તરાધ ઉગણી હલકામાં કઠે કઠે આજી આંધી ચાલી અર બિરખાફી. ઝુંઝુનું જિલ્લામાં મિલાવટખોરી ખિલાફ સ્વાસ્થ્ય વિભાગની કાર્યવાહી રહે દૌરાન મોટી તાદાદમાં ખાણપીણ રીચીજાના નમૂના માનક રે મુજબ ની મળ્યા. મુખ્ય ચિકિત્સા સ્વાસ્થ્ય અધિકારી ડોક્ટર છોટેલાલ ગુર્જર બતાવ્યો કે જનવરી 2025 માર્ચ 2026 તાઈ જિલ્લામાં ખાસ અભિયાન રાતે અટલિયા જે 837 નમૂનામાં આવ્યું 223 તે માનકા માથે ખરા ની ઉતર્યા. સલુમ્બરરા PMC રાજકીય ઉચ્ચ માધ્યમિક વિદ્યાલયમાં વિધાયક શાંતા અમૃતલાલ મીણા આજ સંવિધાન કક્ષ અર ડિજિટલ બાલ પુસ્તકાલય જનતાને સોંપ્યા. એ મોકે વિધાયક વિદ્યાર્થીઓ નુઆ સુવિધાનો ફાયદો લેવણ બાબત કહ્યો. વે DFMT માંનું ટીન શેટ લગાવવાના કામની શરૂઆતી કિની. યુવા કાર્યક્રમ અર ખેલ મંત્રાલય ગૃહ મંત્રાલય સાગે મેલર વિકસિત વાઇબ્રન્ટ ગ્રામ પ્રોગ્રામ 2026 સારું માઈ ભારત પ્લેટફોર્મ માથે રાષ્ટ્રીય સ્તરની સવાલ જવાબ રીહોડ શરૂ કિની હૈ. પ્રશ્નોત્તરી હોડ આવતા મહિના ફેવણવાળા સીમાવર્તી ગ્રામ સહભાગિતા કાર્યક્રમમાં નૌજવાનારા ચયન કાર્યક્રમનો પહેલો દોર હૈ. ઈ ઓનલાઈન હોડમાં 20 મઈ તઈ ભાગ લ્યો જા શકે હૈ. IPL ક્રિકેટમાં આજ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અર કોલકાતા નાઇટ રાઇડર્સ વિચે મુકાબલો ફેલા. ઓ મેચ અબુ થોડી દેર પછી 7:30 બજા રાયપુરમાં શરૂ ફેલા. અંક તાલિકામાં ફિલહાલ કોલકાતા નાઇટ રાઇડર્સ 8મી ઠોડ માથે હૈ, જતકે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ દૂજા પાયદાન માથે હૈ. आखिर में खास समाचार एक